ગુડ મોર્નિંગ. તો મીડિયોના હાથ વેણુ ધોની 90.4 FM KLEK અને સુવર્તી આણિ ભક્તિમય સકાળ યા કાર્યક્રમાची સુરુવાત ઝાલેલી આહે. મનીષા તુમચ્યાસોબત. આજ આહે સોમવાર 15 જૂન 2026 આણિ નેહમીપ્રમાણે સર્વાત આધી આજચા સુવિચાર સાંગતીએ. નમ્રતા આણિ સદ્ગુણાંની જીવન અધિક સુંદર હોતે. આતા આજચે દિનવિશેષ આણિ ત્યામધ્યે જાગતિક સ્તરાવરતી કાય ઘડલં તે પાહો. ઇન્ટરનેટ એક્સપ્લોરર માઇક્રોસોફ્ટચે બ્રાઉઝર 26 વર્ષની બંધ ઝાલે. લેહમન બ્રધર્સ યા વિત્ત સંસ્થેને દિવાળખોરી જાહેર કેલી. દિવસ હોતા આજચા. વિજયાલક્ષ્મી સુબ્રમણ્યમ યાની રાષ્ટ્રીય વ બુદ્ધિબળ સ્પર્ધા વિક્રમી 5વ્યાંદા જીંકલી. માઉન્ટ પિનાટોબોચા જ્વાલામુખી 20વ્યા શતકાતીલ 2ર્યા ક્રમાંકાચ્યા સર્વાત મોઠ્યા જ્વાલામુખીચ્યા ઉદ્રેકાત ફિલિપાઇન્સમધીલ 800પેક્ષા જાસ્ત લોકાંચં નિધન ઝાલં. દિવસ હોતા આજચા. નાંગા પર્વત જર્મન ગિર્યારોહક કાર્લ વિયેન યાંચ્યા નેતૃત્વાખાલીલ મોહિમેતીલ 16 સદસ્યાંચે ભૂસ્ખલનામુળે નિધન ઝાલે. 8000 મીટર શિખરાવર એકાચ વેળી ઝાલેલી હી સર્વાત મોટી હાની આહે. બેસી કોલમન યાના વૈમાનિકાચા પરવાના મેળવલા ત્યા પહેલ્યા કૃષ્ણવર્ણીય આફ્રિકન અમેરિકન મહિલા વૈમાનિક બન્યા. સ્ટીમબોટ SS જનરલ સ્કોલમ જહાજાલા લાગલેલ્યા આગીત કિમાન 1000 લોકાંચં નિધન ઝાલં. દિવસ હોતા આજચા. સાલ હોત 1904. વૈદિકીય ઇતિહાસાત પ્રથમચ ડોક્ટર જીન બેપ્ટિસ્ટ ડેનિસ યાની 15 વર્ષ વયાચ્યા એકા ફ્રેન્ચ મુલાચ્યા શરીરાત કોકરાચે રક્ત ટોચલે. દિવસ હોતા આજચા. સાલ હોત 1667. આતા આજચે જન્મદિવસ. સત્યપાલ જૈન ભારતીય વકીલ આણી અતિરિક્ત સોલિસિટર જનરલ યાંચા જન્મ. લક્ષ્મી મિત્તલ કિંગ ઓફ સ્ટીલ ભારતીય ઇંગ્રજી વ્યાપારી પદ્મભૂષણ યાંચાહી જન્મ આજચા. પ્રેમાનંદ ગઝવી સાહિત્યિક અને નાટકકાર યાંચાહી જન્મ આજચા. અણ્ણા હઝારે થોર સમાજસેવક પદ્મભૂષણ પદ્મશ્રી યાંચાહી જન્મ આજચ્યાચ દિવશીચા. જિયા ફરીઉદ્દીન ડાગર ધ્રુપદ ગાયક યાંચાહી જન્મ આજચાચ આહે. શંકર વૈદ્ય સાહિત્યિક યાંચાહી જન્મ આજચાચ. સજ્જાદ હુસેન સંગીતકાર મેન્ડોલિન વાદક યાંચાહી જન્મ આજચાચ. નાગ ગોરે સ્વાતંત્ર્ય સૈનિક સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળીતીલ નેતે આણિ સમાજવાદી વિચારવંત યાંચાહી જન્મ આજચાચ દિવશીચા. અન્નાસાહેબ ખેર પુણે વિદ્યાર્થી ગૃહાચે એક સંસ્થાપક યાંચાહી જન્મ આજચ આહે. પરુમાલા થિરુમેની ભારતીય બિશપ આણિ સંત યાંચાહી જન્મ આજચાચ. હે ઉદે આજચે દિનવિશેષ આણિ આતા એક છાનસ ભક્તિગીત એકત્ર વેણુ ધોની 90.4 FM KLEK અનસુ ભક્તિમય સકાળ.

0: ખૂબ ખૂબ આભાર.
1: આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ નામનું ગામ છે,
0: ત્યાં મજૂર વર્ગ બહુ છે.
1: તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી
0: અને ત્યાં કઈક થાકીને લોકો સાંજે મોજું કરતા હોય ત્યારે કઈક આવું.